0: નહીં હે. આપણે તો કપાસની બુવાઈ બી થઈ ગઈ ને જેમ હવે ટેમ આવી રહ્યો થકો હે આપણે ખરીફની બુવાઈ કરવાનો, આપણે અનુસાર આપણું હોંગરું પૂરું ખાતર બીજ કરીને કમ્પ્લીટ કરીને રાખાંગા તો પછી આપણે ટીમને પાણી વાળો તો દેખો અને તૈયારી કરી દીધી હે, પાણી આવી રહ્યું થકું હે, હવે દાડે દાડે કરીને હોંગરી વાતોનું ધ્યાન રાખવું હે, હોંગરું ખાત બીજ જે બી ઉન્નત કિસ્મના બીજ હે, મક્કાનું હે, થુવરનું હે, ને આપણે કઈ બુવાઈ કરવી હે એ સમયને અનુસાર પૂરું લાવી ને તૈયાર રાખવું હે. બીજું આ કમ્પ્લીટ હલ વગેરે બી તૈયાર રાખવા હે. ઘણી વખત એવું થાય કે આપણે હલ વગેરે કમ્પ્લીટ ન રાખા, ચડી વગેરે લાવીને રાખા, બીજને લાવીને રાખા, જે વખત આપણે પહેરવાનો ટાઈમ થાય ને એ વખત આપણે દોડીને દુકાન માટે જ તો તે વખત પછી દુકાન માટે જાય, દુકાન માટે જા અને લાવવા અને મહિના દેરી થઈ જાય. એટલે હારું આપણને અભી થઈ કે જે ખાતર બીજ હલનો ઓઝાર હે, રસી વગેરે સડી વગેરે હે, હાંગરું લાવીને કમ્પ્લીટ રાખવું હે, તાકી હવે વધારે અચ્છો પાણી પડી ગયો ને પહેરવાનો ટાઈમ આવી ગયો એને વખત આપણે પહેરવાશ લાગી જાય. કિસાનભાઈ ધ્યાન રાખવું હે, કેમ કે કિસાનભાઈ હર વાત તરીકાથી કે ભાઈ જાણકાર હે, જાગૃત હે, દેરી રાખી દે તો પછી ભૂલ થઈ જાય. એટલે હારું કિસાનભાઈ આપણને ધ્યાન રાખવું હે. ને બીજું આ મોંગ વગેરે હે થઈ ગયા હે ને એનો હકેલો બી કરી દીધો હે, ઝટું ઝટ કરીને જે બી મૂંગ કીધા થકા હવે ખેતર એ બી ખાલી થઈ ગયા હે, તો એને બી આખે અકાવે ને તૈયાર રાખે તાકી એ બી ખેતર હે તૈયાર થઈ જાય. કિસાનભાઈ આ એક અણી વાતનું ધ્યાન રાખવું હે કે ખેતર માં આપણે સાફ સફાઈ કરવા જ એને વખત ધ્યાન રાખવું, કેમ કે ઘણી વખત આપણે આવે દાડે આ અખબાર અમે પત્રિકા અમે સોર ભણે કે ભાઈ દેખો આ ખેતર સાફ સફાઈ કરી રહેતા કઈ તો ભાઈ ને દોર મેં થકી યા પછી કોઈ કિસાનભાઈ ને હે જરીલું જાનવર કાઢવા થઈ ગઈ, આ મોત થઈ ગઈ, દુર્ઘટના થઈ ગઈ, એવું ઘણી વખત આપણને હોણવા માં આવે. તો આપણને જે બી ખેતર માં કામકાજ કરે એને વખત વિશેષ કરીને ધ્યાન રાખવું હે. અગર એમનું તેમનું હેડા પારી આપણે સાફ સફાઈ કરે અને જે ઝાડી હો વાં કરી ભાઈ વધારે કુસો બીજું તુજું નાખી ને એને આગ લગાડી દેવી હે, સોમી દેવું, તાકી જે બી એમનું તેમનું જાનવર હો એ નાઈ જાય. આની વાતનું વિશેષ કરીને ધ્યાન રાખવું. અને અગર એવું આપણે ખેતર માં સાફ સફાઈ કરી રહ્યા ખેતર માં પાણી પીવા પાવી રહેતા કહે ને એવું કે કાંટો ગડ્યો અહીંયા પછી ઝેરીલું જાનવર વગેરે આપણને કલ્યું એવું ખબર લાગી જાય તો તુરંત દેરી નહીં કરી ને ડોક્ટરનો ઇલાજ બી લેવો જરૂરી હે. કિસાનભાઈ દેખો આપણને તૈયારી બી કરવી પડી રહી હે, એમને તેમનું ખેતરમ બી જવું પડી રહ્યું હે, ખેતરમાં સાફ સફાઈ કરવી પડી રહી હે ને ખેતીવાડીને હાથી હાથી પાછું આપણે તે ઘર પરિવાર લઈને બેઠા થઈ કહે ભાઈ અને કિસાન બેનને ઘર મેં આ એમનો તેનો બારો હોરો ને બીજું આ ગાય ભેંસને અદલા બદલી કરવું પડી રહ્યું હે ને દૂધ કાઢવું પડી રહ્યું હે, બીજું પછી ઘરનું કામ નીકળો એમનો તેનો પરિવારનો બીજું સોરનું આંગળું આપણને કરવું પડે તો અભી તો આપણે છૂટા પડે. અને કાલે સવારે આણાશ ટાઈમ માટે હાંગરી કિસાન ભાઈ બેન થી કે આપણે ફેરી મળવું થાય ગા. રામ રામ રામ રામ.
1: अभी आपने वीणा बेन से खेती की बात सुनी. ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है FM बैंड 101.3 MHz पर. 6:50 हो चुके हैं. लीजिए सुनिए लोक भजन. लोक भजन हम आपको सुनाएंगे हीरालाल व साथियों की आवाज में.

चौपाल कार्यक्रम हमारा सब ग्रामीण माताएं बनन धर्मिष्ठानो राम राम राम राम। देखो भाई इन बने आप खेती बाड़ी नु काम काज करवा में लगा था कहा केम के देखो अबड़े जी भी रबी नी फसल नी कटाई वगैरह थी गई ने खास करी ना अबड़े आप काकड़ वगैरह है मोंग वगैरह है घना भाई ने सिंचाई नी सुविधा थी तो भाई काम काज करी रहता कहे केम के देखो अबड़े जी भी अपने सिंचाई में पाकी ने मालू हुआ तो भी मिली जाए ना अभी तक क्या कही सके भाई कोई भी खेती बाड़ी नु काम है बारह महीने बत्री घड़ी सालवा वरु है तो अभी टीम टीम में फसल चक्र नो उपयोग भी करवो जरूरी है क्योंकि देखो अभी नवी नवी तकनीकी नवी तकनीकी नो उपयोग अपने नहीं करेंगे तो भी काम नहीं आवे ने एक फसल ने माते अपने बही रहे तो भी काम नहीं आवे क्योंकि अभी खरीदनी फसल साटा पानी में आप कह सके भाई खरीदनी फसल एक बाकी मिली जाए तो ठीक है नहीं भी मिली सके नहीं नफो नुकसान तो हर सीजन में अपने लग रो तो अवड़े जी रबी नी फसल थी गहू वगैरह मक्की वगैरह कर रखी थी तो इनमें भी अपने नहीं है कि भाई पानी में संभावना नहीं तो अभी पानी वगैरह पड़ी गयु घर भाई बहन मन में दुखी भी थी ना भाई अवड़े वाला टाइम में पानी पड़ी गयु नुकसान वगैरह में भी बातें थी पर अब मेघ भगवान की मर्जी आप ऊपर वाले ने तो कोई नहीं रोकी नहीं सकते पर अपने नहीं है कि भाई हर तरह की जागरूक रहू ने आप कही सकते भाई तकनीकी वैज्ञानिक निकली गयी हुए तो आप हर तकनीक की उपयोग करूंगा तो बढ़िया रहेगा और तो घना भाई जागरूक थे गया तो खेतर खाली रहते उसमें थी अवड़े जी फसल वगैरह कर रखी थी कटाई थे गई तो आ काकड़े वगैरह तो इनमें भी खूब भाई कमाई रहता कहा खूब मेहनत भी करी रहे कि भाई देखो कोई भी मेहनत में फसल तो मलती है नहीं अपने टेम टेम मत आना कार्यक्रम के माध्यम से की कहो कोई भी काम का जो अपने ध्यान देखी सावधानी देखी करू है जल्दबाजी में कोई भी काम नहीं करे એટલે આપણે જે ભી આ ફસલનું કામકાજ કરી રહ્યા હતા કઈ મોગ વગેરે ભી કટાઈ વગેરે થઈ ગઈ હાર હંબર કરી રહી ને ભાઈ બેન હવે અગલી ફસલની ભી તૈયારી કરી રહી કેમ કે હવે દેખો વેસમાં પાણી ભી પડી ગયું તો ઘણા ભાઈ ખાતર બીજ લાવીને ભી તૈયાર કરી દીધું એ મેળ લીધું ઘણા ભાઈ હવે ફેર પાણી પડી જાય તો આપણે એમ પહેરવાનું કામ નહીં ઘણા ભાઈ પહેરી ભી દીધું હોય એવું ભી હમરે ઘણા ભાઈ આય પાય ખેત જે હતું એ લગાતાર પાણી પડી ગયું પર હવે આ ગેપ પડી ગયો એટલે ભાઈ એ તો કહી છે કે ભાઈ કોઈ ભી કામ જલ્દબાજીમાં નહીં કરે આપણે દેખો તૈયારી કરવી આપણે ખેતર વગેરે તૈયાર કરી દેવું હાકી એકાવીને તૈયાર રાખે એને અત્યારે ખાસ કરીને જે ખાતર હે બીજ હે એ લાવીને બી મેળ દેવું હોય કે કઈ વેરી બી આપણે ઇમરજન્સીમાં કઈ વેરી જરૂર પડી જાય તો એ દોડાદોડી હણાડીને કરવી પડે આપણે જલ્દબાજીમાં કોઈ બી તરહના નવા નવા બીજ વગેરે રહે કઈ કંપની રહે આપણે ધ્યાન નહીં રહે પણ તેવી રીતે આપણે એને ભાઈ આપણે વાપરી શકું આ બીજ હે તે લાવીને આપણે એનો ઉપયોગ કરવાના તો બઢિયા રહેગા ને ખાસ આપણે કહી રહ્યા ભાઈ ખેતીવાડીની ખાસ કરીને બીજ ખાતર મહેનત તો ને સિંચાઈ એ સિઝનનું આપણે ધ્યાન રાખી લીધું તો કોઈ બી ફસલ એવી નથી કે આપણે પાકીને ન મળે એટલે ખાસ કરીને જે બી આપણે ફસલને બુવાઈ કરી રહ્યા તો ખાસ બીજો ઉપચારનું ખૂબ મહત્વ હે એવી બીજો ઉપચાર કરવો બી જરૂરી હે કેમ કે દેખો બીજ પડે તો કઈ ઘણા ભાઈ રહે કે ભાઈ ઘરને બીજ વગેરે રહે પ્લીઝ લાવીને પહેરી દે તો કેમ કે એ બી અચ્છો ના ભાઈ આપણને ખબર હે ના ભાઈ આટલું આ બી પહેર નાખવું પડેગા ને આટલું આપણને પાકીને મળેગા એ બી અચ્છી વાત હે કે ભાઈ દેખો બીજ આપણે ઘરનું દેગા તો એવી આપણે મોગા મોગી બીજ ને બદલે આપણે પૈસા જરૂર બી નહીં પડેગા તો એ બી ધ્યાન રાખવું પર ખાસ કરીને જે બીજ પડ્યું તો કહો બીજો ઉપચારિત કરીને આપણને કામમાં લેવું જરૂરી હે ને બીજો ઉપચારિતની વિધિની બી વાત કરે તો શુષ્ક ઉપચાર હે ગીલો ઉપચાર હે ને ઘોલ ઉપચારિત હે આ ત્રણ તરહનો જે ઉપચારિતનો તરીકા રહે ઘણા ભાઈ એનું શુષ્ક બીજનું પાવડરના રૂપમાં કીટનાશક પોષક તત્વને હાથે મળાવીને એનું ઉપચારિત કરીને બીજ વગેરે જે ખાતર વગેરે ખેતરમાં નાખવું હોય એ ખાતર બીજ ભેગું કરીને નાખી દે બીજું હોય ગીલા ઉપચારે તો બીજને તરલ રૂપે કે કીટનાશકને પોષક તત્વને હાથે એનું ઘોલ બનાવીને બી એમને નાખી રાખે ભેગાવી રાખે ને પછી એને કાઢીને પછી એ બીજનું બોવાને કામ કરે બીજું તીસરું હોય ઘોલ ઉપચાર જે બીજ પૌધાનું ઘોળને ડૂબાવીને પૌધા વગેરે લગાડવાની તેમને ડૂબાવી

0: તેમને કોઈ તરહની કીટ વગેરે થકી એવું દેખો આપણે બીજ એવી ચીજ હૈ કે બીજ થકી પૌધો બળે ને પૌધો બળેગા તો આપણી ફસલ મેં અનાજ યા સબ્જી વગેરે યા ફૂલ ફળ જે ભી બળવાનું હૈ ઇન્દકી રહેગા એટલે ખાસ આપણે કહી રહ્યા ભાઈ ખેતીવાડી મેં બીજનું ખૂબ મહત્વપૂર્ણ સ્થાન હૈ તો જેવું આપણે બીજ લાવીને આપણે પેરમ લાવવું આપણને પાકીને મળેગા ને ખાસ કરીને આપણે આના કાર્યક્રમમાં આપણે નવી નવી જાણકારી ભી લાવો ને ઘણા ભાઈ કિસાન ભાઈ બહેને આજકાલ તો ભાઈ ભાઈ તો ખેતીવાડીનું કામકાજ કરી રહ્યા તો કહી પર બહેને ભી ખૂબ કામકાજ કરી રહી તો આજે આપણે વાત કરી હતી લક્ષ્મીજીજી તકી તો એમની થી આપણે એને ખેતીવાડીનું કામ ભરતી કરી રહ્યા તો કહી તો એમની થી ભી આપણે વાતચીત કરી હતી એ ભી હમરો થોડા સંદેશ ભી આવી પડે એ હમરો પછી આગળ વાત કરો.
1: રામ રામ. રામ રામ. તમારું નામ હોય
2: લક્ષ્મી દેવી.
1: લક્ષ્મી દેવી કયા ગામ માં?
2: ઘંટાલા.
1: ઘંટાલા. આજકાલ હું કામકાજ કરી રહ્યો.
2: આજકાલ આવ્યો પીએલ વાયું થોડું બહુ આવ્યું મૂંગ કરી રહ્યા.
1: અચ્છા તો ભી તમારે મૂંગ વગેરે ભી કરી રાખ્યા? તમે ફરતી કામ ફરતી કરી રહેતા કહો.
2: કરે થોડી ગરમી પડે ને એમ કરતા જા ને હાથ થકી સબ કરીને મહેનત કરી રહ્યા ને એમ કરી રહ્યા.
1: અચ્છા તમે મૂંગ વગેરે ખેતી કરી રાખી હાથે પાસે હવે મૂંગ વગેરે તો તૈયાર થઈ ગયા હોંગા?
2: તૈયાર થઈ ગયા ને ખાલી કરીને બે ફેર વાવીને બારીશ ની વાર જોઈ રહ્યા.
1: અચ્છા
2: હવે વાવીને નકી સોયાબીન ને એમ ભાવમાં.
1: હા હા
2: કરી રહ્યા ખેતી મિસારો સાંજો સબ કાપડ તૈયાર કરી રહ્યા.
1: અચ્છા ખેતર તૈયાર કરવાનું કામકાજ કરી રહ્યા. બીજું આપડે કઈ ફસલ વગેરે આવડી પેલા બી ઘઉં વગેરે કરી મક્કી કરી રહી
2: હતી
1: બસ આ વેસ મેં તમે કહી રહ્યો કે ના ભાઈ મોગ વગેરે મોગ વગેરે કેટલા પાક્યા તમારે?
2: પમ્પ થયા જાદા નહીં થયા જો પાણી થોડી દિક્કત તો જાદા નહીં.
1: અચ્છા તો એના હાથે પાસે કઈ પશુધન વગેરે ભી હે તમારે? ડુબા વગેરે ભી કેટલા હે ડુબા વગેરે તમારે?
2: 10-15-20 હે સબ છોટા મોટા.
1: અચ્છા છોટા મોટા 15-20 હે. એની હાર અંદર ભી પાછું તમેસ કરતા?
2: તમેસ કરી જાય ગાય ઉઠીને 500 જેવું આવે ને સાફ સફાઈ કરીને તો દૂધ દૂધ કાઢીને બાદ માં સારા આવા કાઢીને ને થોડી વધુ બાંધીને કુલ્લી છોડી આવવાનું.
1: અચ્છા તો પછી તમારા દૂધ વગેરે કેટલી ગાય ભેંસે વગેરે દૂધ આલી દીધી કે અભી?
2: અભી તો 5-6 ડેરી દૂસરી ગાય બની.
1: અચ્છા 5-6 તો કેટલું દૂધ નીકળતું હોય રોજ નું તમારે?
2: 10-1 લીટર દેરી અભી તો.
1: અચ્છા કમ પડી ગરમી?
2: ગરમી અભી તો દૂધ થોડું કે બારિશ પડે તો દૂધ જ્યાદા થાય.
1: હા હા
2: બારિશ ને જ્યાદા આવી.
1: અચ્છા તો પછી તમારે દૂધ વેચવાનું કામ ભી કરતો હોગા?
2: બંને માટે દૂધ આલી હવે પપ્પા ની જાય.
1: અચ્છા તો તમે આના ઘર મેં આપણા પશુધન આપણે રાખી રહ્યા તેની હાર અમારે ઘર થકી કરી રહ્યો કે બીજે કોઈ ભી તમારે
2: હાથ તકી કરવા મળે તો દાચો ભી કરી લે દાચા જ કોમ મળે હાથ તકી જ્યાદા કરવા.
1: અચ્છા તો એની તમે કઈ રહ્યો ના ભાઈ આપણું આ કામ ભી કરી રહ્યા અને પશુધન ભી રાખી રહ્યા તો આપડી આજીવિકા આમદની ભી અચ્છી બની તકી હોગા?
2: બસ ઠીક હે સબ ચાલી ગયા મળીને સબ જણા મિન કર
1: સકા
2: નોકરી કરવા આપને જો હે વો કરી રહ્યા આપને હું કરી શકા.
1: ખરી વાત હે આજકાલ
2: દુસરો ધંધો નહીં દુસરો દુસ બે તો કરી શકા
1: ના દુસરા ધંધા ને આ પશુધન ખેતીવાડી તો સબથી મોટી એક આપે આમદની હે ને એની હાર હમાર અચ્છી તરહ થી કરંગા તો મળી લેગા ને જેટલી મહેનત કરંગા એટલું આપણને પાકી ને મળે એને
2: ભાઈ મહેનત કરવા
1: ખરી વાત હે. તો એના હાથે પાસે આપણે કહી રહ્યા કે ભાઈ અગલી ફસલ ની તૈયારી કરી રહેતા હતા તમે કઈ ફસલ તમને ખબર હે કે ભાઈ બીજ ધાજી આપણે પહેરવાનું રહે એ ઘર નું હે કે બજાર થી લાવો કે એની હાર હુંબાર કરવા મળે આપણને કયા તરીકે થી કરો?
2: એ તો બજાર થકી લાવવા થેલિયા લાવવા મૂકી કરાવતો તો થેલિયા લાવવા પેકિંગ વળી.
1: હા
2: હા સોયાબીન કરાવતો ભી ઘરે રાખા વો તો થાય નહીં દૂસરું લાવવું પડે કટ્ટા બહુ વાવવા આવ્યો.
1: હા હા
2: ડુબા મળ્યો સારો બાજરો કરી શકા બસ યશ કરો દુસરું કઈ કરી નહીં શકા.
1: બાકી તમે કહી રહ્યો કે ના ભાઈ આ પશુધન નું જે ગોબર વગેરે હે તો ખાતર વગેરે નો ભી ઉપયોગ કરતા હોગા જે આપણે ખેતીવાડી માં આટલી ખેતીવાડી ભી તમારે હે તો એને અનુસાર ખાદ વગેરે કઈ ઉપયોગ કરો?
2: ખાતા આપણે ભેંસા ગોબર ના કહ્યો બારી કોટો કરો સાલ ભર નું.
1: હા
2: હા ટ્રેક્ટર થકી વર્ષ ખેતર ને યુઝ કરી શકા દુસરું નહીં.
1: એટલે આપડે ખાતર વધારે થી વધારે આપણે એક ભી તમે આટલા પશુધન રાખી રહ્યા
2: ગોબર જાગે
1: ગોબર નું ખાધી અચ્છું રહે ને આપણી પ્રકૃતિ ને જે સ્વાસ્થ્ય
2: લોકો જે કોઈ મેલે

ખરી વાત કે દેખો આપડે કહી શકીએ કે ભાઈ આપડે સ્વાસ્થ્ય અચ્છું સબ અચ્છું ને આપડે ખેતીવાડી બદલે આ ખાસ કરીને આ જે ખાત હે એ દેશી ખાત આપડે ખાતર ને બદલે આપડે કહી રહ્યા ખેત હે આપડે સ્વાસ્થ્ય અને અનાજ બદલે

0: ખરી વાત. એટલે આપડે તો જ્યાદા જ્યાદા આનો ખાતર નો ઉપયોગ બી કરી રહ્યો તો તમે કહી રહ્યો આટલી મહેનત બી કરી રહ્યો અને પૂરો દાડો આટલું આવી તેમ લાગ્યું ભાઈ આ પૂરા ગાર્ડન ને જ ફરી રહ્યો તક જે પશુધન લાગી રહ્યું અને હરુભર્યું ને શાકભાજી વગેરે બી કરતો
1: હોય
0: એટલે એનું બી કામ આપણે કરી દેખો. આપડે ઘરનું મેન તો હે કે ભાઈ પશુધન મળી રહ્યું હોય, અચ્છા હવા મળી રહી હોય, પેડ પૌધો બી તમે તો ખુબ લગાવી રાખી આટલા કામ તો પર્યાવરણ બી આપણને બસાવવું જરૂરી હે.
1: આમ લગાડી રાખી કેરિયા હૈ લાગે હૈ
0: કેરિયા વગેરે સિઝન ની તો વાત જ અલગ છે. પાછું કેરી નો ઉપયોગ હમ નહીં કરો અચાર અચાર બનાવવા ઘરે
1: અચાર બનાવવા હૈયે દાદા કડા બી હા પણ હવા આવે તો પૂરી ગીરી જાય ને.
0: ખરી વાત હે.
1: થોડી બહુ રાખા ઘરે ખાવા વસ્તે બાકી રહ્યા થઈ આવે તો વેપારી ને તો હાલી બી દાણી.
0: બિલકુલ ઘણી અચ્છી વાત કરી
1: લગે કેરી રેવાની.
0: ખરી વાત કે ભાઈ મોસમ જ બદલાઈ
1: રહ્યો, ભાજી બી બનાવી શકા, ખટાઈ બી બનાવી શકા, આડુસી પાડોશી બી દે બી શકા તો હઈ.
0: ખરી વાત હે. દેખો આપડે કઈ બી જેટલું બી ઉપયોગ કરવાને આપડે ખુદ ની સીજે આપડે ઉગાવી દે તકા તેનો ઉપયોગ બી આપણે ખુદ ને બી કરવો જરૂરી હે. દેખો વેસ્ટ લાવીન સીતા આપણે ખાઈ નથી શકતા
1: ના, મારે ઘર ના હે દે અમે સબ કરી શકાય.
0: દેખો તમ કહી રહ્યા ભાઈ કેરી વગેરે બી આ દૂધનું હે તો દૂધ ઘી સા સીધા આજકાલ આપણે વેસ્ટ લઈને બી ખાવાતું નહીં હે. પાછું ઘર ને ખાવા માં ઉપયોગ માં લઈ તી રહો કે
1: ખરીદા બી બનાવવા ખાય આપ ખાટું ભાજી બનાવીને ખાઈ શકા, કઈ આ લે કઈ વે તો ગલકા ખાટા બનાવીને ખાઈ શકા.
0: બિલકુલ
1: મળી શકા, ઘી બી કાઢી શકા તો આપણે સબ ચૂઝ કરી શકા
0: અને તમે ખાઈ રહ્યો બી લાગી રહ્યો બાકી તો આપણે પશુધન
1: ચાલે.
0: બિલકુલ ઘણી સાચી વાત,
1: ઘર નું દૂધ ઘર ની સાય ઘી સબ ઘર નું જ ખાઈ રહ્યા, અમે મોલરો લાવવા બી નહીં. અનાજ બી આપણે ઘરે પકડી રહ્યા, અમારો ઘઉં સબ ઘર ના જ ખાવાનું.
0: બિલકુલ તો બધી અચ્છી વાત કરી ને આપડે આ કાર્યક્રમ માં કિસાન ભાઈ અને બહેને સાંભળી રહી એમને આપ હું કેવું ચાહી રહ્યો કે તમે આટલી મહેનત કરી રહ્યો આટલી ગરમી વગેરે બી તમને એકદમ સ્વસ્થ હો તો એ બી કઈ તરીકે થી કામ કરે તો અચ્છું રહેગા.
1: થોડો બહુ તો આરામ, જ્યાદા ગરમી લાગે બા કુલર ઉલર તો રાખાય નહીં ખેત માટે. હા
0: બિલકુલ
1: બે કુલર મેં પંખો સલોડી શકાય કરી શકાય.
0: બિલકુલ
1: દાદા ગરમી લાગે ખાટલો લઈ ગળી બેસી શકાય એમ કરાય, સારો કાઢી શકાય એમ કરાય.
0: ખરી વાત, પર્યાવરણ ની હવા ની વાત અલગ, કુલર ની એસી ની તો કાંડ
1: લખાય લાગતા
0: રહેવા જ નહીં. એસી થી કેવી અચ્છી હવા, પર્યાવરણ ને અશુદ્ધ હવા આવી રહી
1: આ બધી હવા અમુ હવે લાગે.
0: બિલકુલ
1: તડકો લાગે ને એવું લાગે ને આપણને પસીનો થાય ના લાગે
0: બાંધે નીકળી નઈ શકે. ઘર માં હવા ખાવા વાળા બહાર જઈને આ કામ નથી કરી
1: શકો તો ના ખેત માં તો ખેત માં કામ કરવા કુલર ઉલ્લરે ભાઈ દાદા ગરમી લાગે ઘડી ખાનું આમાં ઘોડે માસો લઈને બે શકા કામ કરવા એને તીન ચાર બજ ગઈ વેફર કામ કરવા શરૂ.
0: બિલકુલ
1: અગિયાર હજાર સુધી કામ કરાવ્યા ફેર.
0: અચ્છા લક્ષ્મીજી તો તમે ઘણી બધી જાણકારી આપી, તમે ઘણું ધન્યવાદ.
1: રામ રામ
0: રામ રામ.

0: दोस्तों, आकाशवाणी बांसवाड़ा का FM माहिर चैनल सुनने के लिए अब आपको कहीं जाने की दरकार नहीं। दुनिया के किसी भी कोने में सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का अपना FM माहिर चैनल। आपको करना बस इतना सा है, अपने मोबाइल फोन में प्ले स्टोर में जाइए, टाइप कीजिए न्यूज और AIR बिना किसी स्पेस के, NEWSONAIR AIR। आप जैसे ही टाइप करेंगे, यही है वो एप जिसके जरिए आप सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का माही चैनल। याद रखिएगा, प्ले स्टोर में जाकर आपको सर्च करना है न्यूज ऑन AIR। हमें रहेगा आपके फीडबैक का इंतजार। नमस्कार।
1: વાતચીત ભી થઈ જાય, એક આનંદ આવી જાય ને આપડે દેખો હવે આ તહેવાર વગેરે અધિક મહિનો સારી રીતે જઈ રહી તો એનું ભી આનંદ મનાવી રહી ને હાથે આપડે કહી છે કે ભાઈ પરમાનન્ટ કામ આપણે ખેતીવાડી નું હોય એનું ભી ધ્યાન રાખવું હોય ને પાછું આપણે વાત ખુબ કરી દીધી આજે સ્વાસ્થ્ય ની ખાવા પીવાની ને આજે આ લક્ષ્મી દીદી ભી એટલી બધી વાત કરી તો આપણને એમ ભી થયું કે ના ભાઈ આ બોન આવું કરી દઈએ તો આપણે કેમ નહીં કરો, તો એનું હર વાતનું આપણને ધ્યાન રાખવું જરૂરી છે ને ભાઈ અંદર દેખો વાત ભી ઘણી કરવાની ઈચ્છા હતી પર ધીરે ધીરે ટાઈમ નું માઉન્ટ ભી આપણને રાખવું પડે તો આસ્તા આપણે છૂટા કરો ને અગલા કાર્યક્રમ ફેર મળવા રામ રામ રામ રામ।